0: તો કોમલ આપણે જે પશુ પક્ષીઓની વાત કરી રહ્યા તો મૂક પ્રાણીઓ પ્રતિ આપણું ભી કર્તવ્ય બને કે આપણે વ્યાણે પ્રતિ મન રમાઈને દયાભાવ રખા ઓર આપણી સંસ્કૃતિમાં તો હંમેશા સુઈ જીવ દયાને સબસે મોટો ધર્મ માન્ય ગયો હે કુછ કર્તવ્ય જો આપણે નિભાણા ચાહીજે જ્યાં મૂક જીવાને અકારણ નહીં માનના ચાહીજે ઓ ઘોર પાપ હે
1: બિલકુલ
0: ઓર ઉનાળે દિનારે માઈને પંખેરો સારું પરિંડા હે આવારા પશુ સારું પાણીરી ખેળ્યા હે એ બનાવી ચીજે ઓર યુ ભી આપણે ઘરમાં બનન વાળી પહેલી રોટી રો ગૌ ગ્રાસ ઓર આખરી રોટી રો કુત્તા સારું હે જીકો પકાડ્યા કરા હા ઓર જો ભી ઋતુઆ આયા કરે બદલતી ઋતુઆ ગરમી સરદી બરસાત રો મોસમ હે તો ઉન દોરાન ભી એના વાસ્તે ઇન તરહ રી વ્યવસ્થા કરની ચાહીજે કે ભી વટે શરણ લે સકે હે
1: બિલકુલ ઓર છત પર દાણો યા ફિર આવારા પશુ વાસ્તે રોટી નિકાળર આપા બચેડો ખાણો વાન દેવા સાફ ખાણો વાને દેર આપા વારી મદદ કર સકા ઓર અલગ સુકુંડી રો નિર્માણ આપ બતાઈએ હો કે આપા આપણા મોહલ્લા માતે યા ફરુ ગામ રા કોઈ ભી એક જગ્યા પર આપા કરવા સકા ઓર સાથે સાથે આપા જ્યાદાતર આ ભી દેખા કે કોઈ જીનાવર આપણે ઘર રે કન્ને બેઠ્યો રહેવે તો આપા ભી ને ભગાદા લેકિન અગર કોઈ મોસમ ખરાબ હે જ્યાં કે જ્યાદા ગરમી પડ રહી હે ભારી બારિશ હો રહી હે યા કડકતી ઠંડ હે તો વિન દોરાન ઘર રે બારે યા પેડ રે નીચે કોઈ ભી સુરક્ષિત જગ્યા જટે હોય વાને બેઠન દેણો ચીજ હે તાકી બે ભી હે જો કો મોસમ સુ આપરો જો કો બચાવ હે બો કર સકે
0: બિલકુલ સહી કે ઓર અગર કોઈ પશુ બીમાર યા ઘાયલ દિખે તો ઉણારો ઇલાજ કરાવણો ઓર પશુ ચિકિત્સાલય પહોંચાવણો ઓ ભી આપણો કર્તવ્ય બને હે ઓર ગાંવ ગુવાર રે માઈને પશુવારે ચરવા સારું છોડ્યોડી જો ગોચર ભૂમિ યા ઓરણ હોયા કરે ઉંડરે માથે ભી આપણે અતિક્રમણ કરને સુ બચણો ચાહીજે તાકી વેણે ચરણ વાસ્તે હરી હરી ઘાસ મિલ સકે હે ઓર ઘરારે માઈને અક્ષર આપણે દેખા કે જો ભી જૂઠણ યા જો ભી સબ્જીયારો કચરો હોય વો આપણે પ્લાસ્ટિક ની થેલી મેં બાંધ અને બહાર ફેંકતા તો આપણે એડો ભી નહીં કરવો ચાહીજે ક્યુકિ પ્લાસ્ટિક થેલિયા જો ખાવણ સુ એ હર સાલ કઈ પશુ હે જીકો અકાલ હી શિકાર હો જાય કરે મોતરા તો ઇન્દ્ર વાસ્તે આપણે વેણે જો ચારો જો ભી કચરો હે વો અલગ સુ કોઈ ભી આપ તગારી મેં હે કોઈ ભી જો પ્યાલો હે વે મેં ડાલને રખો તાકી વે આપણે ઘર કને આવે તો ખા સકે
1: બિલકુલ ઓર ટીકાકરણ ઓર નસબંધી રી સુવિધાએ ભી આપણી સરકાર દે રખી હે બીરો ભી ફાયદો આપણે સગળા ઉઠા સકા આપણા ઇલાકારે માઈને કોઈ ભી આવર કોઈ ભી કુત્તો હે યા ફિર ઓર ભી કોઈ જીનાવર હે મારી ટીકાકરણ કરાવો વારે નસબંધી રે વાસ્તે આપ કોઈ ભી નગર નિગમ યા ફિર પશુ કલ્યાણ સંસ્થા વારે ભી આપ મદદ લે સકો હો
0: બિલકુલ સહી કે કોમલ ઓર આપણી રાજસ્થાની સંસ્કૃતિમાં લોક દેવતા પાબુજી તેજાજી અર ગોગાજી મહારાજ પશુવારી રક્ષા સારું એ આપણું બલિદાન દિયો થો તો પશુવારી સેવા એ સાચી ઈશ ભક્તિ હે ઓર આપણા સગલાને મિલર પશુધનની રક્ષા રૂપણ હે જીકો વો લેણો ચાહીજે
1: બિલકુલ

0: આપણા બડે રહે ની કે કહાવત ભી હૈ અંશુ જુડી ઉડી હૈ જીકો આપણે ટાઈમ ટાઈમ પર બતાતા રહ્યા કરે ઓર શગુન ભી હોય દેખને વે ઘર સુ બહાર નીકળ્યા કરે પશુ પક્ષી જદ હમી દેખ જાવે તો વે અંદાજો લગા લ્યા કરે કે આપણે કિન તરીકા રો કામ બનેલા યા નહીં બનેલા તો શગુન ભી અંશુ જુડેલા બહુત પ્રકાર રહે તો આપણે વાત કરા કહાવત રી તો આપણા ટી કહાવત હૈ કે ધોરી ગારા બળદ બિકાવે યાની સીધી સચ્ચી ગાય રા બછડા ભી ઊંડી સાગ પર આસાની સુ બિક જાય કરે મતલબ હૈ કે જો ભી સંસ્કારી માતા પિતા હોય કરે વેની સંતાન હૈ જે કે સમાજ રે મેને સીધો સન્માન પા લ્યા કરે
1: બિલકુલ ઓર આપણે અટ્યા ભી કહેવત હૈ કે ઊંટ પાઉં પસારે તો ગાંવ ઉજાડે યાની કોઈ ભી બડો યા અસરદાર મીનક હોય ભી થોડી સી લાપરવાહી ભી વિનાશ હૈ જે કે કર સકે ઓર ભી હૈ કે છોટા મુંહ એંઠા કાન યહી હૈ અચ્છે બેલ કી પહેચાન અંધારી માખી રામ ઉડાવેર અકલ બિના ઊંટ ઉભણા ભાગે તો એડા બહુત સા ઓર ભી કહાવત હૈ આપણે અટે બનેડી
0: જ્યો ભેંસ રાગે બીન બજાવણી યાની મૂર્ખ વ્યક્તિ રે સામે જ્ઞાન રી બાતા કરણી બિલકુલ હી વ્યર્થ હૈ ઓર કાળો અક્ષર ભેંસ બરાબર યાની કાળો અનપઢ જીકો હોયા કરે બિને અક્ષરો જ્ઞાન નહીં હોયા કરે તો વો જીને વો કાળો કાળો દેખ્યા કરે તો વો બિલકુલ કાળો અક્ષર ભેંસ બરાબર હી દેખ્યા કરે
1: જીયા કી દેખો દૂધ દેતી ગાય રી લાત ભી સહેની પડે આપણે અટે કિયા કરે ક્યોંકિ ગાય અગર દૂધ દેવે તો અગર બાપા ને લાત ભી માર દે તો આપા સહે લિયા કરા માલિક ગુસ્સો કોણ કરે યે ભી કોઈ ભી અગર એડો આદમી ભી હે જકો આપણે લાભ હોય તો વીધી દો બાત ભી આપા સુન લા
0: બિલકુલ ઓર અગલી કહાવત હૈ કે ઘોડો ઘાસુ યારી કરી તો ખાઈ કઈ મતલબ અગર આપા જો આપણો પેશો હૈ યા રોજી રોટી રે કામરે મે અગર અત્યધિક સંકોચ કરાલા યા રિયાયત દેવાલા લોકોને તો અગર રિયાયત દેવાલા તો આપા કમાવાલા કઈ ઓર ખાવાલા કઈ
1: બિલકુલ ઓર દેખો જીનાવરા સુજરેડી અઠે આપણે કઈ શકુન ભી હૈ ઓર કિયા ભી જાવે કે દેખો ચિડિયા ન્યાવે ધૂલ ઇંદા લે બચ્ચે ચઢે જદ બિરખા ભરપૂર યાની જદ ચિડિયા માટી રે માઈને નહાવે ઓર કીડિયા અંડા લેર દીવાર પર ચઢે તો સમજણો કે બારિશ હૈ જે કી હોણ વાળી હૈ
0: બિલકુલ ઓર કાગલો ગજત ઘરરી મુંડેર માથે બોલે તો ઇને પાવણા આવણનો શુભ સંકેત માન્યો જાવે હૈ ઓર ઈ કોચરી યાની વિશેષ પ્રકારની ચિડિયા હોયા કરે ગાંવ સુ બહાર જાતા વખત અગર કોચરી બાઈ કાની બોલે તો શાંતિ ની નિશાની હૈ ઓર જય દાઈ કાની બોલે તો કામ અધૂરો રહેવણ નો સંકેત હૈ
1: બિલકુલ
0: ઓર નીલકંઠ એક પક્ષી હોયા કરે તો સફર માથે જાતા થકા અગર નીલકંઠ પક્ષી દીખ જાવે તો ઘણો શુભ ઓર કારજ સિદ્ધ હોવણ નો લક્ષણ હૈ હોયા કરે હૈ
1: બિલકુલ ઓર ટીટુડી દેવે ઇંડા ચાર નવ ખંડ નિપજે માગ વિચાર યાની ટીઠેરી જકી પક્ષી હૈ અગર બા ચાર અંડા દેવે બી સાલ કિયા કરે કી દેશ મે ખાસી ઓર ભરપૂર બારિશ હોયા કરે ભી આપ કાગલા રી બાત કરી તો સૂકા રૂંક પે અગર કાગલો બોલે તો ઇયા કિયા કરે કી કાલ પડે યા વિપદા તોલે મગર અગર કાગલો જકો હૈ વો સૂકા પેડ યા ઠૂંઠ પર બેઠર કાઉ કાઉ કરે તો કિયા કરે કી અકાલ યા ફિર કોઈ અનિષ્ટ હોવણરો જકો સંકેત હૈ વો માન્યો જાવે
0: બિલકુલ ઓર કોઈ ભી કામ જાતા વખત અગર સામી ચીલ ઉડતી દિખે તો ઉન કામ મે જીત ઓર લાભ રી પક્કી આસ હોયા કરે હૈ
1: કિયા કરે કી સામો કીડી કંસારી આવે પૂરો દીવો કામ બનાવે